0: તખન
1: પાણી પીલાવ,
0: ખાના ખીલાવ, ચાવલ લાવ, સબ્જી લાવ, અને ખાંસી લાવ, મરઘા લાવ.
1: રાજા છે ને, રાજા રાજા બેટા, રાજા રાજા હે ખાને વાલા. રાજા ખાને વાલા હવે તો ખીલાને વાલા કે હવે? બોલો બાબુ સાહેબ, કે ખાવા બે? બોલે લક્ષ્મી માઈ. રાજ રાજેશ્વર.